0: તો નૈણારી અગર વાત કરા આરાધનાજી, તો બિલકુલ ઈ રંગ રંગીલી મન મોહની દુનિયા રા દર્શાવતો દિખાવે હે. ઉમંગ ઉચ્છબ હરક કોડ હિત પ્રીતરી બાતા ભી નૈના સુઈ જોડ્યોડી હે. સૃષ્ટિ સુ દૃષ્ટિ રો નાતો જોડે હે એ નૈણ. આંખ આખળ્યા આખિયા અર નેતર ઇનરા કઈ નામ હે. ઓર કહેવા ભી ચાલે કી આંખ જણાવે જગત ને પણ આંખ ના જાણી જાય.
1: बिल्कुल सही है शीतल की। देखो अपने जगह आंखियां जगह है बड़े ही अनोखी है। दुनिया में हर कोई री जगह आंखियां है, बस सब सो अलग है। दो आंखियों ने जो जोड़ो है वो कदे भी एक जिसो नहीं हो सके, कि जी आप री आंखियां है वे बिसे मारी नहीं हो सके, और जिको आप रो दृष्टिकोण है वो मारो नहीं हो सके। इन्हें वास्ते क्या करे कि जिको भी दृष्टिकोण है वो सारो वो सब आंखियां पर है, कि आप भी चीज ने किया देख रहे हो।
0: बिल्कुल। और देखो अंधारे में जब अपन जीमा ना, तो इतो

0: સ્વાદ કોની આવે, આનંદ નહીં મિલે અગર આંખ આંસુ અપાવીને દેખ નહીં લેવા. ઓર કાયર તો દેખતા દેખતા જીમ્યા આપણી જો હે તૃપ્ત હોયા કરે હે. હર્યો ભર્યો ખેત હૈ, મેળે મગરિયેરા રંગ રંગીલા દર્શાવ હૈ, હોળી દિવાળીરા રંગ રોશની હૈ, નાસ્તે મોરિયરી મન મોરની છબ હૈ, નીલો આસમાન ઓર રાત મેં જો જગમગાતા તારા હૈ, ફાગણરા ફાગણિયા સાવણરા લહેરિયા, હતી લહેરી મહેંદી, ઘર આંગણ મેં મંડી જોડા માંડણા, એ સબ જો હૈ આંખ્યા સુહી સુંદર દિખ્યા કરે હૈ.
1: બિલકુલ સહી હૈ કે કહેવાની આંખ્યા જી કી હૈ, કદ ભી ઝૂઠ કોણ બોલે. ઘણી વાર આપ દેખો કે આપણે જેટલા ઝૂઠ બોલ રહ્યા હોવા તો આપણને ધ્યાન હૈ કે આપણે ઝૂઠ બોલ રહ્યા, તો એના વાસ્તે કંઈ કરા કે આંખ હું આંખ નહીં મિલાવા, આપણા આંખ્યાને અઠીને બઠીને ઘુમાવતા રહો. જદ આપણા દૂસરી તરફ દેખા તો સામને વાળા વ્યક્તિને પતો ચાલ જાય કે સામનો વાળા જે વ્યક્તિ હોય ઝૂઠ બોલે, ક્યોંકિ આપણને ધ્યાન હૈ કે આપણા જે ઝૂઠ બોલ રહ્યા સામને વાળા વ્યક્તિને અગર સચ પતો ચાલ ગયો તો મુશ્કેલ હોય, તો આપણા આંખ હું આંખ નહીં મિલાવા. તો બહુત બાર ઘર મેં આપણે સુના ભી કે અઠીને બઠીને કઈ દેખે આંખ હું આંખ મિલાર બાત કર, મુંડ સચ હૈ જે નિકલ જાવે.
0: બિલકુલ કહેવત ભી હૈ કે આંખ્યા દીધી પરસરામ કદી ના કુડી હોય, યાની આંખો દેખી જો હૈ વો કદી ઝૂઠી નહીં હો સકે, પ્રત્યક્ષ અનુભવ ને આપ ચુનૌતી નહીં દે સકો હો.
1: સહી બાત હૈ. ઓર કેવાની સબ કુછ ઝૂઠ હૈ જે કો મતલબ કે મો બોલ સકે, લેકિન આંખ્યા કદે ભી ઝૂઠ નહીં બોલ સકે.

સાથીરા, આજ રાજસ્થાની શબ્દ હતો લીલાડ, જેનો ઘણાખરા શ્રોતા સહી અર્થ બતાવ્યો હે. એનો સહી અર્થ હે મસ્તક, માથો, યા ઇંગ્લિશમાં કહેવાય તો ફોર હેડ. તો સાથીરા, આજ એ કાર્યક્રમ ભગત હો રહ્યો 28 પૂરો. એ કાર્યક્રમની પ્રસ્તુતિ કરી હિ રાજેશ લામરોડ. મેં આપણે સાથે આપણો રેડિયો દોસ્ત ભોમસિંહ. ફેર મિલાલા અગલે બુધવારો. એની કાર્યક્રમ મેં નવા રંગ નવા જોશ રહે સાગે. જેડતા સ્વસ્થ રહેવું, મસ્ત રહેવું.